આ તિના સૂતકના પૌડી સતગુરુ વડા તરસા લાહી હૈ જિસ વિચ વડિયાં વડિયાઈયાં સહ મેલે તા નદરી આઈયાં જા તિસ પાણા તા મન વસાઈયાં કર હુકમ મસ્તક હર તર વિચો માર કઢિયાં બુરિયાઈયાં સહ પુઠે નૌ નિધ પાઈયાં સ્લોક મહેલા પહેલા પહેલા સુચા આપ હોય સુચે બેઠા આયે સુચે અગ્ય રખ્યો કોઈ ના પિટ્યો જાય સુચા હોય કે જેવે